ઉટે આપણે બેચ બી રહ્યા હે ઓર ચાર પૈસા રે જીકી આમદની હે અબ લે રહ્યા હે ખેતી રે સાથે સાથે જીકા પૂરક કાર્જ હે વે ભી આપણને કરના બહોત જરૂરી હો જાયા કરે જ્યો આપા બાત કરા કે ભાઈ કે લે રહ્યા હા સાંગરી લે રહ્યા હા સાથે કઠી કુમઠિયારા રૂકડા બાયોડા હે તો ઉટે ગૂંદ ભી આવેલા તો આપા ગૂંદ લે રહ્યા હા પશુ પાલનો જીકો કામકાજ હે વો ભી કિસાન ભાઈ આપરે ખેતી બાડી રે સાથે સાથે દેખ્યા કરે કિસાન ભાઈ આજ આપા જાણકારી લેવા કે ભાઈ પૌષ્ટિક અનાજ રો જીકો પ્રયોગ હે બહોત લાભદાયક હોયા કરે પોષક અનાજ જીકો હે ઓ સારી હોયા કરે ઓર આસાની સુ ઓ આપણને પચ જાયા કરે જીઓ આપણે વાત કરા કે હુંજસ જીકો હિમાલયરી કુંજા ઘાટી રે દૂર દરાજ રજીકા ક્ષેત્ર હે વઠા રિયા કરે હે ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય ઓર દીર્ઘાયુ રહેવાને વાસ્તે આહાર રે મહિને પ્રધાન રૂપ સુ આપણે વાત કરા તો જીકા છોટા જીકા લઘુ અનાજ હે ઉનરો ઉપરે ક્રિયા કરે પોષક અનાજ કઈ કામ કરે કે ભાઈ કબ્જ જીકી વે આપણને ઉનસુ આપરો બચાવ ક્રિયા કરે એન્ડ સાથે સાથે પોષક અનાજ એક પ્રોબાયોટિક રૂપ મે ભી કાર્ય ક્રિયા કરે ઓર આતારે વાસ્તે બહોત લાભદાયક જીકા સૂક્ષ્મ જીવ હે ઉનારે ભોજન મે ભી કામ મે આયા કરે પોષક અનાજરા મહિને સેરોટોનિન ભી હોયા કરે જીકો આપણી મનોદશાને શાંત ભી ક્રિયા કરે એન્ડે સાથે સાથે પોષક અનાજરા મહિને રેસેરી જીકી માત્રા એવા જ્યાદા હોયા કરે ઓર સરળ શર્કરારી માત્રા કમ હોયા કરે એન વજે શું એન અનાજ રો ગ્લાયસેમિક સૂચકાંક અપેક્ષાકૃત જીકો હે કમ હોયા કરે ઓર ખાસ તોર સુ વાત કરા મધુમેરા જીકા રોગી હે ઉનરે મહિને રક્ત મહિને શર્કરારો જીકો સ્તર હે ઉને સંતુલિત કરને વાસ્તે સહાયક હોયા કરે પોષક અનાજર મહિને જીવ આપણે વાત કરા ઘઉં હે ધાન હે જવાર બાજરા રાગી કંગની કુટકી ચીના કોદો ઓર સાવા એસા પોષક અનાજરી શ્રેણી રમાઈને આયા કરે બાજરી

0: ચોપાળ કાર્યક્રમ સુનનાળા સગળા હેતાળુ શ્રોતાઓ અને ઘણે માન છું ગુરવિંદર બિશ્નોઈ
1: ઓર કિરણ રામ
0: રામ રામ કિરણજી દેખો કે ટાબરારી છુટ્ટિયાં હોગી
1: બિલકુલ
0: સર ગરમિયારી છુટ્ટિયાં હોતી હર ઘરે મહિને કહીએ જો દોપહેર હે વા દોપહેર કહી ધમા ચોકડી કરતે હુઈ નિકલે ચાહે વો ગાંવ હો ચાહે કસ્બો હો ચાહે શહેર